0: કાર્ડ સરીખી યોજનામાં રોફાયદો પાત્ર કિસાના તાઈ પુગાવણરા ખાસ જતન કર્યા ચાવેલા ઈ અભિયાન રો મકસદ ખાદને સંતુલિત તરીકાઉં કામ લેવણને બધાવો દેવણું કિસાનાને મોસમું જુડી જાણકારી ટેમસર દેવણું અર પંચાયત લેવલમાં થ જનતારી ભાગીદારી તે કરનું હૈ केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल और विज्ञान और प्रौद्योगिकी मंत्री डॉक्टर जितेंद्र सिंह आज पानी में जुड़िया हलका माय बेहतरी सारू मिशन महा रिसर्वात कीनी वह नई दिल्ली माय जल अनुसंधान और विकास रवारा माय राखी जी राष्ट्रीय कार्यशाला रा उद्घाटन कार्यक्रम माय इन रिसर्वात कीनी इनरो मकसद पीवन रा पानी और जल संसाधन प्रबंधन આબો હવામાં બદલાવ રો સામોકરણ રો બૂતો અર પાણીને સમજદારીઉં કામ લેવણ સરીખા હલકામાંય નવી ખોજને બધાવો દેવણું હૈ કાર્યશાલામાંય પાણીરી પરેશાની આગીકરણ રા તરીકાના બારામાંય વિચાર કર્યો ચાટ્યો હૈ ઈ મોકે જલશક્તિ મંત્રાલય અર ઇસરો જલ સંસાધન આકલન નિગરાની અર પ્રબંધન સારું ઉપગ્રહ આધારિત અનુપ્રયોગા અર ઉન્નત પ્રૌદ્યોગિકીયાને મજબૂત બનાવણ સારું એક કરાર માથેઈ સહી કીની રાજસ્થાન સમેત 10 રાજ્યમાં રાજ્યસભારી 24 સીટાં રા દ્વિવાર્ષિક ચુનાવરી અધિસૂચના આજ જારી કરતી રીચી ઇસાગે પરચા દાખિલ કરણ રો કામ શરૂ ફેક્યો હૈ પ્રદેશનું રાજ્યસભા રા 3 સદસ્યાનો ચુનાવ કર્યો જાવણું હૈ ઇસારું નામપાના 8 જૂન તાઈ દાખિલ કર્યા જા શકે હૈ ચુનાવ અધિકારી ભારત ભૂષણ શર્મા બતાયો કે પરચા વિધાનસભા ભવન રા કમરા નંબર 106 માય ચુનાવ અધિકારી સામે સમારા 11 દોપહેર પાછ 3 બજા તાઈ દાખિલ કર્યા જા શકે હૈ નામપાનારી જાંચ 9 જૂન ન કરી ચાવેલા પરચા 11 જૂન ન દોપહેર પાછ 3 બજા તાઈ પાછા લ્યા જા શકેલા જરૂરત પડ્યા 18 જૂન ન વોટ પડેલા અર સિંજા 5 બજા પાછ વોટાની ગણતરી કરી ચાવેલા ધ્યાનયોગ હૈ કે રાજસ્થાનનું રાજ્યસભા સદસ્ય ભાજપારા રવનીત સિંઘ બિટ્ટુ અર રાજેન્દ્ર ગહેલોત અર કોંગ્રેસ રા નીરજ ડાંગી રો કાર્યકાલ 21 જૂન ન પૂરો ફેર્યો હૈ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સ્વરૂપિયા આજ 6 બરસ પૂરા ફેક્યા સાલ 2020 માં આજ હીરા દિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇનરી શરૂઆત કીની હી ઇનો મકસદ રેહડી પટરી વાળાને આસાન કર્જ મુહૈયા કરાવણું હૈ યોજના રે જરીએ હાલ તાઈ 75 લાખ ઉમબત્તા લોકોને 17,800 કરોડ રૂપિયા રા કર્જ દિયા ચ્યા હૈ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ નઈ દિલ્હી માં ભારતીય જનતા પાર્ટી રા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાગે મુલાકાત કીની ઈ મોકે દુન્યુ નેતા જનતા રા ભલાઉં જુડ્યા ન્યારા ન્યારા મુદ્દા અર આવતી કાર્ય યોજનામાં રા બારામાં ચર્ચા કીની પોલીસ મહેકમા માય મકાન રહેવાસ રો કામ દેખ રહ્યા એડીજી ભૂપેન્દ્ર સાહુ બાલોતરા જિલ્લા માય અપરાધ અર કાનૂન વ્યવસ્થા રા હાલાત રો જાયઝો લીનો વે પોલીસ વાળા સાગે મીટિંગ કરર મારી સમસ્યામાં રી જાણકારી લીની શ્રી સાહુ બાલોતરા પોલીસ થાણા રો દોરો કરર સીએલજી સદસ્યાઓએ જાણકારી લીની એ મોકે ખબરનવીસા સાગે વાતચીત કરતા થકા વે કહ્યો કે જિલ્લામાં જરૂરી સાધના રી પૂર્તિ બેગી કરી ચાવેલા એડીજી કહ્યો કે પોલીસ લાઈન સારું જમીન આવંટન રી કાર્યવાહી કરતી રીચી હૈ શ્રી સાહુ કહ્યો કે પોલીસમાં નવા ભરતી ભયા કર્મચારીઓની શીખવણ પાછળ તૈનાતી કરર નફરીની કમી દૂર કરી જાવેલા
1: देखिए पुलिस की नफरी नया जिला बना तो पुराने जिले से इनको एक आवंटित की गई है। इसके अलावा जो नए रिक्रूट्स हैं अराउंड 179 वो अभी ट्रेनिंग कर रहे हैं प्रशिक्षणाधीन। मेरे ख्याल से आने वाले नवंबर दिसंबर तक 9 महीने की ट्रेनिंग के बाद जिला को उपलब्ध हो जाएंगे। तो देखिए एक साथ ही इतनी सारी नफरी आ गई। इसके अलावा जो आगामी वर्षों में जो भर्तियां होंगी तो समय समय पे पूरा सरकार का ध्यान है, पुलिस को खाले का ध्यान है, वो उपलब्ध करा दी। तो आने वाले समय में जनसंख्या पुलिस का अनुपात है वो एक विजन 2047 डॉक्यूमेंट भी बनाया गया, तो आने वाले समय में नेचुरली इसमें वृद्धि होगी।
0: समाचार आप आकाशवाणी जयपुर अजमेर सुन रहे हो। प्रादेशिक समाचार बुलेटिन आप माना एक्स हैंडल @AIRNews_Jaipur यूट्यूब चैनल राजस्थान AIR न्यूज और फेसबुक माथे AIR न्यूज राजस्थान पर आई सुन सको हो।

ગ્રામ ભારતી કાર્યક્રમ સુણવાવાળા સગળા કિસાનભાઈઓને ઈશ્વરસિંહ પરમારનો ઘણો ઘણો રામ રામ સા. કિસાનભાઈઓ અને સમેરે માઈને આપે રોજાણારી ભાતી ખેતીબાડી અને પશુપાલનથી જોડી હોઈ નવી નવી જાણકારીઓ અને નવા નવા રાજસ્થાની લોકગીતો રે સાથે આપણે સમક્ષ ઉપસ્થિત હોવો હો. કિસાનભાઈઓ, આજ આપે આપણી કિસાનારી બાતા માઈને વાત કરોલા જૂન મહામાં જો કૃષિ કાર્ય હોવે હે વન રે સંબંધ માઈને અનરે સાથે એક બીજી બી ચર્ચા પશુઓમાં દુગ્ધ ઉત્પાદન રે લીએ આવશ્યક પોષણની જો જાણકારી કઈ હોવે હે અનરે સંબંધમાં બી ચર્ચા કરોલા. તો કિસાન ભાઈઓ, ચર્ચા માઈને આપરો સ્વાગત હે. કિસાન ભાઈઓ, પશુઓમાં દુગ્ધ ઉત્પાદન બનાવના રે લીએ આવશ્યક પોષક તત્વ હોવે હે વણમાં સંતુલિત આહાર, હરોચારો, સૂખોચારો, દાણો ઓર મિનરલ મિક્સર સબસુ મહત્વપૂર્ણ હોવે હે. અણમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વસા, વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ ઓર ભરપૂર સાફ પાણી સામેલ વેણુસાય છે તાકી પશુઓને પૂરો પોષણ મળ શકે ઓર દૂધની માત્રા ઓર ગુણવત્તા બે બળે. દુગ્ધ પશુઓ રેલી આવશ્યક પોષણમાં મુખ્ય તત્વ ઉર્જા, કાર્બોહાઇડ્રેટ શરીરને ઉર્જા ઓર દૂધમાં લેક્ટોઝ ચીની બનાવના રે લીએ જરૂરી હોવે હે. અંડો જો સ્રોત હોવે હે મક્કા, જૌ, જઈ, ઓટ્સ, ઘઉંરો ચોકર ઓર અચ્છી ગુણવત્તાવાળો સૂખો વ હરો ચારો. કિસાન ભાઈઓ, પ્રોટીન. દૂધમાં પ્રોટીન કેસીઇનની માત્રા બનાવણા ઓર થન વ શરીરો રે ઉત્તકો રેલી વિકાસ રેલી આવશ્યક હોવે હે. અણમાં જો સ્રોત હોવે હે દલહની ચારા, વણમાં બરસીમ ને લુડસન આવે હે, ખળીમાં સરસોરી ખળી, બિનોલારી ખળી આવે હે ઓર પ્રતિદિન 50 ગ્રામ બહુ જરૂરી હોવે હે વણેન ખીલાવનારો. ખનીજ લવણ, મિનરલ્સ, દૂધ ઉત્પાદન ઓર પ્રજનન ક્ષમતાને સુધારના રે લીએ પશુ રે આહારમાં મિનરલ મિક્સર પ્રતિદિન 50 ગ્રામ બહુ જરૂરી હોવે હે. અણરો જો સ્રોત હોવે હે વણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, નમક ઓર અન્ય સૂક્ષ્મ ખનિજ આવે હે. વિટામિન, પશુરા સ્વાસ્થ્ય ઓર પાચન ક્રિયા અને સહી રાખણામાં મદદ કરે હે. સ્રોત હોવે હે હરોચારો, વિટામિન એ રે લીએ ઓર ધૂપ વિટામિન ડી રે લીએ. પાણી, દૂધ રો લગભગ 85% હિસ્સો પાણી હોવે હે. અણ કારણે 24 ઘંટા સાફ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરનારી. દૈનિક આહાર રો અનુપાત હરા ચારા 60%, બરસીમ, જઈ, મક્કા ઓર નેપિયર ઘાસ હોવે હે. પ્રતિદિન 25-30 કિલો સૂખો ચારો, 40% ઘઉં યા ધાન રો ભૂસો, જ્વાર યા બાજરારી કબડી, પ્રતિદિન 5-6 કિલો દાણારો જો મિશ્રણ હોવે હે. વણમાં અનાજ, ચોકર ઓર ખળીરો મિશ્રણ હોવે હે. દૂધ દેણાવાળા પશુને 1.5 કિલો અંડે સાથે પ્રત્યેક 2.5 લિટર દૂધ પર 1 કિલો અતિરિક્ત દાણો દેણારો. અતિરિક્ત પોષણ ઓર દેખભાલ સંબંધિત સુઝાવમાં કેલ્શિયમ ઓર વિટામિન બ્યાત બચ્ચા દેણા રે બાદ પશુ ચિકિત્સકની સલાહ સુ તરલ કેલ્શિયમ જરૂર દેણા